ખાંડો હું રસ કુરવવા તિમન રસ કલાંગે ઇસ્રાઈલ ગે દરિંગ ગેંદવી મે ફહે ફિરઆઉનાઈ એનાગે લશ્કરુ દેખળુ વેર ખમાઈ આદાવા તિરખમ ગે ગોતુંગ એવરિંગે ફહતુન દિયુએ દેં એકલેગે એબહી ફિરઆઉન ગરકવી હિંદુ એકલેગે બુન્ય ઇસ્રાઈલ ગે દરિંગ ઈમાંવી ખલાંગે મેનુવી એહેં કલકુ નેકમા અહરેં ઈમાં વેજ્જઈમે અધી અહરેં વણી મુસ્લિમુંગે થેરેને.